0: साढ़े 11 12 आगे पहुंच दो से वेले में वेलो।
1: ઘેટા બકરાનું
2: કરો ઘેટા બકરા
1: એના એના ચરિયા માટે સરકાર ને લખો મુખ્યમંત્રી પછી મહેસૂલ પ્રધાન અને કલેક્ટર કે ભાઈ જમીનો બધી આપી દેશો તમે ચરિયાનો ઘેટા બકરા અને એની જે ચરિયાણ છે એના માટે કોઈ અનામત રાખ્યા નથી ગાય ભેંસ માટે છે 40 એકર આપે છે તો ઘેટા બકરા ઊંટ માટે પણ અનામત જમીન સરકારને રાખવી જોઈએ જો અનામત સરકાર નહીં રાખે તો આ ભવિષ્યમાં અમારે આ પશુઓ તમને સારી સરકારને સોંપવા પડશે
3: સરકારી રાખા લે તો એમાં ખૂટા આવી ગયા પવન ને ગયા એનો હાલે એ મને પવન ને
4: કીધું રજૂઆત કરી દે કે વડી રાખા લે રહ્યું ને રાજા સાહેબ એટલે માલ ચાલી શકે રૂપાતા બંધ કરા
3: એ પહેલા એ રાખા લે મને બંધ હોય તો એની મેં જો એ સરકારી ફરસ જો હોય તો ફરસ વાળી પાડે તો એની મેં ઓકરા કરવા ની
5: રોપા વસ્તુ હોય ને રોપા વસ્તુ માં બંધ નતા કરી શકે મેન પૂરવા કારણે રોપા સજી રાખા લે તો થયે ના કામ દર ફેરે કરીએ તો એ કચરા 2 એકર ને 4 એકર ને કરીએ તો એ પાકે થોડો કારો કાળો ભાવે પણ બાકી જે રખાલા એને માલ બંધ રાખી ના રિપોર્ટ વસ્તુ થી
1: ઓછો ની રખડતી ભટકતી છે હજી આજે એને મકાન નથી બને
6: ઉદ્યોગપતિ અંતે નંદો અહીં જતી મચી ઘર કોંગ્રેસ કા ના તો અત્યારે તમે ભાગો છો પણ જ્યારે પૂરો પૂરો એ સરકાર થશે ને ત્યારે ઉદ્યોગપતિ જે હશે એ
1: તમારો
6: ગરીબ લોકો નો કોઈ સાંભળવા માટે તૈયાર નહી હોય ઉદ્યોગપતિ હશે બરોબર હશે એનું સૌ ધણી હશે
1: એની જમીન લઈ લેવી એને ખતમ કરી નાખવા ક્યાં આ થિયરી ઉપર છે સરકાર

0: ಆ ಕೇರು ಬಾ ಬಂದು
1: ಪಟೇಲ್ ಪಟೇಲ್
0: ಪಟೇಲ್ ಬರ ಚಾ ಬಾ ಬಿಂದ
1: ಮಾಲ್ ಘಾಟ ರಾಖಿ
0: ಕರು ಕರು ಮಾಲ್ ಬತ್ರೆ ಭಾ ಎಂಜು ಜಿ ಆಜಿ ಜಮೀನ್ ಕಿ ಜೆ ડોકાર ઓર બાપા ઈ વાડી મે ઈ કદા વાડ થી કદા કી થી તડે ડી ઓલાઈ થી બહાર જંગલ મે નકરે એકડી એકડી ભાજી વિને થી નતી કી ખાધી જો મેલે
2: ઘટી બંધ કે જડી કા વસ્તુ જે તડે જડે જડે બડા
3: કિતને હાંટી આય બચા
0: છે અંદે 70 કન જેવા
3: આટલે હે ઈ
0: હોય
3: તો લાગતા નથી તે એવડા છે
1: ઓ તો અલગ અલગ ધન ભરો ના આલે
0: ઈ તમારી
3: ભણવા
0: નથી જતો
3: બાપા ની ઘોડે ઊંટ ચરાવવા પડે.

0: એનું કારણ છે કે ખેડૂતની પોતાની કાયદેસરની માન્યતા છે, પણ માલધારીની સરકારમાં કાયદેસર રીતે માલધારી તરીકેની કોઈ ઓળખ કે માન્યતા નથી. ખાલી ફક્ત આપણા ઊંટવાળા નહીં, આખા દેશના માલધારીની વાત છે. બરાબર, તો આપણી કોશિશ એ છે કે આખા દેશના માલધારીઓને, એક તમારો બનીનો, આ ઊંટનો, ઘેટા બકરાનો, આ સૌરાષ્ટ્રના માલધારીઓનું એક સંગઠન કરીને એક દ્રષ્ટાંત ઊભા કરે છે કે ભાઈ માલધારીનું સંગઠન બનીને તો એનાથી કામ થાય છે ને એ લોકોની સુખાકારી વધે છે. તો આ દેશમાં માલધારીની એક ઓળખ બને કે ભાઈ માલધારી એટલે કોણ, તો કે માલધારી એટલે જે માલ રાખે છે, માલ લઈને ફરે છે અને જરૂરિયાતો ઉપર નિભાવ કરે છે. બરાબર, તો તમારી એક ઓળખ થઈ જાય દેશની અંદર, ભારત સરકારની અંદર કાયદેસરની રીતે, તો સરકાર એની યોજનાઓ બનાવશે. આ ખેડૂતો છે તો ખેડૂતોનો ખેતર છે પોતાનો, એટલે એમાં બીજો કોઈ માણસ આવીને બેસી શકે નહીં. બરાબર છે, કે કોઈ ઉદ્યોગપતિ માણસ હોય, તમને ખબર છે હજારો હેક્ટર જમીન ઉદ્યોગપતિને આપે છે, એક વખત એને મળી ગઈ રેકડ ઉપર એટલે એને બાઉન્ડ્રી વાળી દે, પછી એની તાકાત નથી કે એમાં જઈ શકે. પણ માલધારીઓ માટે ગૌચર કે જંગલની જમીન, બરાબર, એ ખરેખર તો ત્યાં માલધારી તો પરંપરાથી વર્ષોથી જાય છે, માલઢોર ચરાવે છે, પોતાનું ગુજરાન ચલાવે છે અને એ જંગલને બચાવે છે વાસ્તવમાં. તો એની તમે ત્યાં જાઓ, તમારી જે હકની જમીન છે એ અત્યારે શું કરે છે કે હવે, મતલબ એક સરકારની મનની અંદર એવી ધારણા છે સરકાર કરતા જે અધિકારીઓને બધાની, કે માલઢોર જઈને ચરે અને એનામાંથી રૂપિયા આવે એના કરતાં ત્યાં પવનચક્કી લગાડીએ કે ત્યાં કારણે જે ખનીજ નીકળે છે એમાંથી પૈસા વધારે મળશે. પણ સીધી વાત છે કે જે જમીનમાં હજારો વર્ષથી માલ કે સેંકડો વર્ષથી માલ ચરી અને જે દૂધના કે માલના જે પૈસા કમાવે છે એમાંથી હજારો માલધારીઓ નભે છે, હવે ત્યાં ખનીજને આપી અને આખું ખાણું ખોદી નાખે તો એ જમીન તો ફેલ થઈ ગઈ, પછી ત્યાં કાંઈ થવાનું નથી, કાંઈ નથી થવાનું. આપણા કચ્છની હજારો હેક્ટર જમીન આવી રીતના ખાણ ખનીજમાં આપી અને એ જમીન આખી ફેલ થઈ ગઈ છે. પછી ભલે માટે હોય કે ચાઇના ક્લે માટે હોય કે જેના પણ માટે હોય, એ જમીન ફેલ થઈ ગઈ નંબર વન.
1: કાંઈ નથી.
0: બીજા નંબરે હવે જે વગડો બચ્યો છે ગૌચર, કે આપણા રખાલું કે વિડીયો, એ શું થાય છે કે એ પવનચક્કી હોય કે સોલાર ફાર્મ હોય, રિન્યુએબલ એનર્જી, કારણ કે આપણે ઊર્જાની પણ જરૂરત છે, મતલબ ઇલેક્ટ્રિસિટીની પણ જરૂરત છે. પણ જ્યાં ચરિયાણ છે, જ્યાં ઊંટને ઘોડાને ઊંટને ઘેટાને બકરાને બધું ગાયો ભેંસો ચરે છે, એ જમીન હવે ત્યાં પવનચક્કીને આપી દેવામાં આવે છે. બરાબર, એમને એવું છે કે અહીંયા માલઢોર કરતા પવનચક્કીથી પૈસા વધારે મળશે, ભલે પૈસા વધારે મળશે પણ એટલી જમીન ખરાબ થઈ જશે, ફેલ થઈ જશે ને પર્યાવરણને નુકસાન થશે ને માલ મરી જાય છે.

0: Ada.
1: Ada na.
2: Kore uthi hoy. Me uthi hoy. Kore kore.
1: Meg ba. Wa ke ba.
2: Ba na.
1: Mukhe dasa me me aro. Panchi to mujhi to vishe na animal. Uthe na amuk. Gujarati che na. એટલે ભૂખ મરતા ભક્તિ કરી છે તે મારે ચાલે મારું તો ચાલે
2: ઉઠાણી મજા નથી
1: ના ના પાંચ કીધે હું આવું મોટે હું નાય એકલું ધંધો પાંચ છે નાય કે મીણી મેં ધક્કા જલ્યા ધંધો તો કોઈ બાકી ના છે કોલસા કરો
2: ઉઠે
1: ઉઠે ભાવ અનુવારે જતા હું જલી રહી ઉજ લૂડું ના ઉકરાયું કઈક દવાયું કઈક ધૂળ ધમાશ ક્યાં પણ સમરી પેન્ટ મારી વયું માળો આવ્યું છે હું લેણા કરી વયું નથી થોડી વે તું
2: તમારી રીયું પો કરો લેણા
1: હે
2: તમારી રીયો માલ પો લેણો આ દેખો ને
1: લેણું ગડલું છે
2: હા ગેડી મેં
1: પોઈ એની દવા ધૂરી
2: ના
1: ઈ પોઈ એને પોઠે ડોખ દેઠા બો ત્રેવારે હેરાન થયા છે એને કોરોના તો ખપી પા પાંચ રૂપિયાની આવક સમૂરી ન થઈ માલ ઓલટો મરી રહ્યો એ પોઈ વેકી જો કઈ અર્થ ન થયો એ પેજી દઈ દેન્યું ને 40-45 મરી રહી
2: થયો થોડો
1: રૂપિયાણેમાં તે ત્રણ ચાર 37 ખન રહી ગયા અહીંયા 37 ખન ભરે ભાવ
2: કેટલો ભરે મેણે મેણે કેટલો વ્યાજ કેટલા ટકા તક નો ખાય હું
1: ટકે જો કી નકી ને 5% આઈ 3 આઈ 2 આઈ
2: મજા રે
1: 8 આઈ
2: હે ઓનો મજા રે ઇતરા કને
1: ઠકડ જાણી વટ નાય કણ
2: અલગ અલગ
1: મળે અલગ મૂડી કને વધારે વ્યાજ ભરે

0: નિશાની હોય ને નિશાની હા તો સરવાળો બાદબાકી ભાગાકાર ગુણાકાર બરાબર પછી ગણિતમાં બીજી કઈ નિશાની આવશે
1: ચલો લખ્યું અનવર હા એ વાક્ય ઊભા થઈને વાંચ તો ચોપડી હાથમાં લઈને ત્રણ સાયન્સ સિટી
2: સિટી જોઈ
1: સરસ બે નંબરનું હા હાથ લે તો અલ્તાફ નીચે પર હા વર્ગ શિક્ષકે

0: शरीर घटी जो गत घटी
1: हाँ वा न थी
0: शरीर घटी तो कारण भला व्याधि लगी है
1: उठी थी अड़ो न थो मेहनत न थी राशि कारण न थो कि दवा न थी जान थी
0: पांच
1: मन टूटी वस्तु नुकसान थी
0: भरोसो रखो
1: ना भरोसो अंत
0: अल्लाह
1: वगर नुकसान वाली वस्तु बाढ़ सामू फोको
0: भाव
1: बाकी दी गई मरा गई मरे सारखी थी
0: આઈ સમજી ગયો કે મન મે એડો એતરો આંકે થઈ ગયો કે મતલબ એ ઓછી થા જો સમજી ગયો લેણા દેને
1: ઓછી થઈ ગઈ
0: બરાબર ને
1: મતલબ ઈ જીત
2: ગયો બરાબર જાણી ઓ નાજી
0: કે નુકસાન પર નુકસાન ની
2: બરાબર
0: હા
1: ભવિષ્ય એમ ને ચૌધરી એ તો મોલ ને ચલ લે પાકે જો કુદરત જડા રોજી લખેલું હોય અને કે અપનાયું તડે જ પાકે અને ભાગ ભરે